જે અંદરો કપટ ન ગયા તે કોઈ ફાયદો નહીં. અંદરો નિર્મલ બહારો નિર્મલ. સદગુરુ એસી કૃપા કરો સાડી સાર્યા તે મન ધૂપ જાણ. બાણી ધોંદી હૈ, બાણી પાક પવિત્ર કરતી હૈ, બાણી નિર્મલ કરતી હૈ. વધ તો વધ બાણી પડની ચાહીદી હૈ. ગુરસિખા દી ગુરમુખા દી સંગત કરની ચાહીદી હૈ.